0: ગુરુજીનો પ્રસાદી કરી ન્યા કરાય પોતાના પ્રાણીના દીક્ષા છે તમે વિશે હશે મેં ખરેખર કહી ખરેખર દીક્ષા બધો ખરી શકે છે
1: Thank you.